Dukchu, cheto sipsi nyamdu kene, merchu nangtu nyamde chiki yojin. Merchu changmar kyoji chuten tang nyamtu, gui zhou yi sishir lianshir jimbatang tuyucong, dichu na gyongzhuk yu. Mershi digar, saje yang sarzam yoru, sakyu lekbe merchu kyoji, ngārshīn sōkjā māngbū yī wān chōne dīgār dēndū chīkī yū. Chōkbā chōwū, yāngsār ngū jīn bābchū nzēbā chūmbā māsē. Tēwē, sākyū shīmbē tāngdērēn dāmsā chābār chē yū. Mīrī kī, rēngyī kī lōchūyālā dēnē sācē kī tōmēlā shīkdī, chōwēn dām yū tū nē chāwār chē jīn. Mārchū jū nyōngwē sācā nām, lōngā tōngchā kī lū jūn dēnbē nāwē chōngdē tū gyōrtsū chē yū. 대응을 조시 망부 총회소 제지 숙소 재배 남바티 다자 로규소 교류세로 나웨냠나 랑소르 내배 나조니 머추뉴소 롱어 동차 인식달 내내 차마르초웨 냠바 메이베 로규 제신치 카스테이 양사라 제외 처리 난자 양나 몸이기 능린 독부이 난롱 로나 주디 괴저우도 초대 제신배 론데르기 속자 된제 콘제 대자 교배송 예타 모자르 치외 사자디게 초스루 강사샤유